ઈચ્છા તો હોય પણ માણસ એના માટે નથી સર્જાણો. અરે ખારવો ખલાસી તો ઈ કહેવાય કે જે ફણીધર નાગ જેવા દરિયાની હામે ઉતરે અને ઉતરવું પડે, કારણ કે કિનારે તો ખાલી પડે, નાની નાની પગલી ને નાના એવા સપના ની રેત

0: This is Sunrise with the latest news headlines. Next.
1: Sunrise Radio. Shabnam Sahi on Sunrise with India's best dancer on Sony TV. Backed by popular demand, the stage is set. The dancers are ready. Your favorite dancing show, India's Best Dancer, is back. Starts this Saturday, 9:30 PM on Sony TV.
2: આ સપ્ટેમ્બર પેરિસમાં ઇતિહાસ લખાઈ રહ્યો છે.
3: BAPS મંદિરનું ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર.
2: યુરોપના 3-9 દિવસના ટૂર્સ,
3: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
2: દર્શન પણ અને યુરોપ પણ.
3: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજ જ બુક કરો સ્ટાર ટૂર સાથે.
2: કોલ 02089002323 ધ સ્ટાર ટૂર.
3: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન.
4: રામદેવ ગરમ મસાલે ખુશબુદાર, સાંભાર મસાલા મસીદાર.
5: ઓર ખાને કા હમે હૈ,
6: કબ સે ઇંતજાર,
4: ચટપટી ચાટ છોલે, હર ડિશ પે સબ વાહ વાહ બોલે. રામદેવ ગરમ મસાલે હૈ બડે અચ્છે.
7: This Eid ul Azha, share the joy no matter the distance. Whether you're near or far, sending support is just a tap away. Send money with Western Union. Enjoy zero transfer fees on your first online transfer to bank accounts or mobile wallets. Prefer to send money in person. Western Union is also available at participating post offices, Euro Change and other retail partner locations.

0: 쪼리 쪼리
1: 좋게 좋게
0: 좋게 좋게
1: 쪼리 쪼리
0: What who's a hero of the hour?
1: 좋게 좋게
0: In doing Cardiff
1: 좋게 좋게
0: Jasmine right behind you And you got it right Mandy P. Milton Keynes Raya in Basingstoke Ronak in Harrow you got it Zainab well done Orm in Bedfordshire Kaya in Harrow you got it too I believe yep absolutely also we have got who is this I don't have a name number ending 0763 you got it right the Binder my friend in America well done absolutely right also we have got Farisa with the right answer Mr. Khan you got it too have a Another quick listen. What is this? That's all I'm playing.
2: Craving authentic masala chai in a flash?
3: Meet Mukti Instant Chai. Just empty a sachet, add hot water, stir, boom, chai time in seconds.
2: Warming cardamom, spicy ginger, rich tea, all mixed, all perfect.
3: Mukti Chai, your shortcut to tradition, anytime, anywhere.
2: Feel the flavor, taste the moment. Mukti Instant Chai.
4: આ સપ્ટેમ્બર પેરિસમાં ઇતિહાસ લખાઈ રહ્યો છે
5: BAPS મંદિરનું ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર
4: યુરોપના 3-9 દિવસના ટૂર્સ
5: ફ્રાન્સ સ્વિટ્ઝરલેન્ડ ઇટલી અને જર્મની સાથે
4: દર્શન પણ અને યુરોપ પણ
5: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે
4: કોલ 0208900-2323 ધ સ્ટાર ટૂર્સ
5: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન